0: આજ ઉન્નતિની સમીક્ષા બેઠક લીની મીટિંગમાં વે અહેલકારાને જનતારી પરેશાનિયા માથે ખાસ ધ્યાન દેતા થકા વને અસરદાર તરીકાઓ નિપટાવણ રા હુકમ દીના શ્રી શર્મા ન્યારા ન્યારા જિલ્લામાં ચાલ રહ્યા કામારો જાયઝો લેવણ સાગે રાજસ્થાન સંપર્ક અર મુખ્યમંત્રી જનસુનવાઈ પોર્ટલ માથે શિકાયત દર્જ કરાવણ વાળા સાગે વાતચીત કીની વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની રી સદારતમાં આજ જયપુરમાં સગળી પાર્ટીઆની મીટિંગ રાખી છે. 16મી રાજસ્થાન વિધાનસભા રા 20 અગસ્ત શરૂ થવાવાળા છઠ્ઠા સત્ર પહેલી આજ બોલાઈ જી ઈ મીટિંગમાં સ્પીકર સગળી પાર્ટીઆના નેતાઓ સદન રી કાર્યવાહી ઠીક ઢંગ ચલાવવામાં મદદ રી અરજ કીની. એ મોકે શ્રી દેવનાની કહ્યું કે સદન રી કાર્યવાહી ઠીક તરીકાઓ ચલાવવા રી સગળા સદસ્યની ભેળી જિમ્મેદારી હૈ. શ્રી દેવનાની ચર્ચા દોરાન બોલણ સારું સગળાને જરૂરી ટીમ દેવણ રો ભરોસો દિરાયો. પખર વિપખરી ઓરુઈ સ્પીકરને જનતારા ભલારા મુદ્દા માથે સાર્થક ચર્ચા કરણ રો ભરોસો દિરાઈચ્યો. મીટિંગમાં સંસદીય કાર્યમંત્રી જોગારામ પટેલ, સદનમાં વિપખરા નેતા ટીકારામ જુલી, સરકારી મુખ્ય સચેતક જોગેશ્વર ગર્ગ અર વિપખરા મુખ્ય સચેતક રફીક ખાન, રાષ્ટ્રીય લોકદળરા ડોક્ટર સુભાષ ગર્ગ, બહુજન સમાજ પાર્ટીરા મનોજકુમાર ન્યાંગલી અર ભારત આદિવાસી પાર્ટીરા થાવરચંદ ઈ મોજૂદ હા. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનારા તેજ ફરજી બીમા પોલિસી બનાવવાવાળા ખિલાફ કૃષિ વિભાગ કાર્યવાહી શરૂ કરતી ની હૈ. કૃષિ આયુક્ત નરેશ કુમાર ગોયલ બતાયો કે ખરીફ 2026 સારું ટોંક જિલ્લારા માલપુરા અરજયપુર કે શાહપુરા ફરજી ફસલ બીમા કરાવણ રી સૂચના જાંચમાં સહી મિલી. એ પાછે ફરજી તરીકાઓ બીમો કરાવવાવાળા ખિલાફ FIR કરાવણ રા હુકમ દિયા છ્યા. શ્રી ગોયલ કહ્યું કે અડી પોલિસીયા કરાવણમાં શામિલ ઈ મિત્ર ચલાવવાવાળા દલાલા અર બીમા કર્મચારીયા ખિલાફ એક કરડી કાર્યવાહી કરી જાવેલા. રાજ્ય સરકાર 40 IAS અર 53 RAS અહેલકારાના તબાદલા કરતી ના હૈ. તબાદલારી લિસ્ટમાં રાજસ્થાન વિશ્વવિદ્યાલયરા રજિસ્ટ્રાર, માધ્યમિક શિક્ષા બોર્ડ અજમેર રા સચિવ અર રાજસ્થાન રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ રા સચિવ સમેત કઈ જિલ્લાના અતિરિક્ત જિલ્લા કલેક્ટર અર સહાયક કલેક્ટર શામિલ હૈ. શિખાવણ લઈ રહ્યા IAS અહેલકારાને ન્યારા ન્યારા જિલ્લામાં નિર્વાચન અધિકારી રા દફતરો જોડર પ્રશાસનિક અર ચુનાવી જિમ્મેદારીયા દિરીચી હૈ. નુઆ લગાઈ જ્યા અહેલકારાને તુરંત કામકાજ સંભાળવા રા હુકમ દિયા ચ્યા હૈ. રાજસ્થાન પોલીસ રી ઓરું લોગાને સોશિયલ મીડિયારો ઇસ્તેમાલ કરતી વખત ખાસ સાવચેતી રાખણ રી અરજ કરી છી હૈ. જયપુર રા પોલીસ મુખ્યાલયરા સાયબર ક્રાઇમ કંટ્રોલ સેન્ટર માય DSP સુધીર ચૌધરી નિજતારો ધ્યાન રાખતા થકા ફેસ ઓથેન્ટિકેશન રો સુબીતો કામ લેવણ રી રાય દીની.
1: लोग अधिकतर सोशल मीडिया हैंडल व्हाट्सएप, फेसबुक, यूट्यूब, इंस्टाग्राम एक्स आदि यूज करते हैं और उसको प्राइवेसी का वो ध्यान नहीं रखते, इसकी वजह से साइबर क्राइम फ्रॉड होने की संभावना बढ़ जाती है. आप लोगों को उस पर टू फैक्टर ऑथेंटिकेशन लगा कर रखना चाहिए. आपके फेस रिकॉग्नाइजेशन का कोई ऑप्शन आता है वो आपको रखना चाहिए. और जो साइबर फ्रॉड करने का सबसे आसान तरीका होता है OTP द्वारा. OTP मांगने के भी कई तरीके होते हैं. लोग बैंक फ्रॉड के नाम पर, KYC के नाम पर कोई लिंक भेजकर या कोई मोबाइल नंबर गलत डल गया बोल करके OTP आपसे मांगते हैं और OTP देने के बाद में आपके अकाउंट से पैसा कट जाता है. फिर आपको काफी लंबे समय के बाद इन चीजों का पता लगता है. और आप अगर ऐसा कोई फ्रॉड हो जाता है तो आप जल्दी से जल्दी 1930 साइबर क्राइम हेल्पलाइन नंबर पर संपर्क करें.
0: समाचार आप आकाशवाणी जयपुर अजमेर सुन रहे हो. રાજ્યમાં લાડલા 24 ઘંટામાં દૌસા, કરૌલી, સવાઈમાધોપુર, બારા, કોટા, ઝાલાવાડ, ચિત્તોડગઢ, બાંસવાડા, ડુંગરપુર, પ્રતાપગઢ, સલુંબર, ઉદયપુર અર સિરોહી જિલ્લામાં કઠે કઠે હલકી મઝલા દરજારી વરસાદ થઈ. મોસમ વિભાગ કાલ અલવર, બારા, દૌસા, ભરતપુર અર ધોલપુર સમેત 10 જિલ્લા સારું વરસાદ રો યેલો અલર્ટ જારી કિન્નો હૈ. 20-23 અગસ્ત બીચે ભરતપુર અર જયપુર સંભાગમાં કઠે કઠે છુટપુટ બારિશ વહેવણ રા આસાર હૈ. જુજગાની જોધપુર અર બીકાનેર સંભાગમાં આવતા 2-4 દિન ચોમાસારી બિરખા સુસ્ત પડ જાવણ રી સંભાવના હૈ. હાલાંકી શેખાવાટી હલકા અર આરએસઆરએ કઠે કઠે બિરખા ફે સકે હૈ. હરિયાળો રાજસ્થાન અભિયાન રા તેત બાડમેરમાં આજ વન મહોત્સવ રાખી છો. ન્યૂ મેડિકલ કોલેજ પરિસરમાં રાખી છે અહીં કાર્યક્રમમાં ઉદ્યોગ રાજ્યમંત્રી KK વિષ્ણોઈ હરિયાળી બધાવણ સારું જનતારી ભાગીદારી માથે જોર તીનો. જૈસલમેર રા રાજકીય નર્સિંગ કોલેજમાં પૌધારોપણ રો કાર્યક્રમ થયો જેમાં વિદ્યાર્થી ભાંત ભાંત રા પૌધા લગાયા.